0: Lunch break.
1: Lunch break. Lunch break. Lunch break.
0: Lunch break. اسلام علیکم نودی کے میگھرڈز دیوی ہے فی ممی گڑی گٹی ان کو لانتی ویم میں آئے ہون تیر نوارا افاوری واگت کوڑ کنگے دمو می گڑی گڑ میں کوریا کے اندہ لنچ بریک کے میں دو کے شو آئے کی گبات دل کھولی اڑگن شاہ دا محمود لنچ بریک می شو اڑو میں می ہاں سکو لانی کم میں دو کس کم میں ایک دائی رائے کا نونیا ہم آمو کو اڑو میں دیری اڑو مگا فاسے ہیں کھول لے وینے کھنکا من نونیا ارشاد تک ہمیں بالا لانی અને ઇંગ્રેસી મોણા કમવાણમાં ટિપ્સ બાય ટિપ્સ તક અમે બાલાલણી દે મેદુગે શોગ અમે બાલાલણી રીતિકમાં ફેશન નુણમમાં ફેશન એન્ડ બ્યુટી મિબય અમે બાલાલણી શહુ કિયાલ દેનં આ કમે મેદુગે શોગે તેરેં મી ફેશન આદિ મીહાગે રીતિકં નુણમમાં મીહાગે મી હશિગણુગે દુળે હોકં મહશિગણુગે મી જુઆંકં મતિ બેહટુમ કુરેવિદાણ હમ આમુકો બેહ બેનુનુકો કુરેવિદાણ વરગિના ખંક મેદુગે શોગે તેરેક કિયાલ દેના મેદુગે શોવસ દેજો મહમે કુરિયા ગેંદાર ટી ટાઈમ રિક્વેસ્ટ શોગેસ મેદુ મેસેજ કોલ્લા અગેન લવત ક રિક્વેસ્ટ કોલ મુગે ફુરસત વહાકા મે વગુ તો હમેશા હો હાંદા મે કોલ્લા દે મિહારુ ફિશ કે હમે ટી ટાઈમ શો રિક્વેસ્ટસ મેસેજ કુરમુન દા મેરુ મિકોળુ શહુ મે લવત જહાલ દેન ગુળે નુલાન હમે મેસેજ કે ઝરિયામ ફોણવાલ દે લવત મેદુ કે શોગ જહાલ દે મુંદાણ એમ ફિશ મટ કવર રીત લવેન હિમણા અલતીફ બદ્દ કોલ્લા ન મેદુ કે શહુ કુરિયા ગેનસ દેને રીત કમાણુ ન મમ મિલસ હશિકણા હંગડુ કે દુળે હોકમ કુરેવી દાણે અક કમે કે મે મૌલુ માત કાય કી કા બદ્દ કોલ્લાણ
2: દિવિહી એફએમ કે કુમ મે ગડીરે કે ફેશન વિસ દિવિહી અમિલ્લા રાગે કે લવેકુ

వర్జన్ 2.0. સાત સમંદર પાર કે રિમિક્સ લવે કી ઇતિહાસ 25મા ડિસેમ્બર મોહનેરુનુ ફિલ્મ તુ મેરી મે તેરા તુ મેરી મી ફિલ્મ ગ હિમનાફ વાલવે મી લવેક કાર્તિકારિયા નાયક ફેન ગેંદણી અનન્યા પાંડે કરણવાની વની અસ્તુ લવેગે રાગા કોરસ બેણું કુરુમ કે ઇતુરું અમિલ બેતકે મી લવેંગ ઇતુરુ કોફા લવનેરુ માયકુ આમુંગે મેદુગ બોડેત બહુસ્તકેં ઉફેદુનુ ગીના બેકુ બુનિગોતક નુવદિહા ગહર્તોગે મશહૂર ક્લાસિક લવ મા બોડા બદલ કોગેં અસ્તુ લવેગે રૂહવની ગેલ્દુવાલાફા અસ્તુ લેમવેરિયા આનંદ બક્ષીગે તરીફુલુ રાકેશ આનંદ બક્ષી વની સોશિયલ મીડિયાગા મી લવેગે ક્રેડિટ્સ દીફવા કોતા મેદુ નુરુહું ફાળ કોફા એન બુનિગોતક મધુ લાઇન કોળેં ઇતુરુ કોગેં અમિલ્લેયા કો લિરિસિસ્ટેગે ગોતક ક્રેડિટ નેગુમકી અસ્તુ ઉફેદુન તેરિન દેવે પે ઇન્સાફેકમા Version 2.0 mi shoga miyadu algon mi himanali kawa adi remix lavata egotun eme furatam lavege gotun mi himanala dini bod makpul kamen hodi lavekam kawa bunero veniye milawa